સદેહો હે ગીત હોત માચી શી આ ચિત્રપટાતીલ હરિહરન સુરેશ વડકરણી વિનોદ સહગલ યાંચા આવાજાદ ગીતકાર ગુલઝરણી સંગીતકાર વિશાલ ભારત.